જેમાં નારી હા ઓ યોજના કે લાભ ઉઠા કે આગુ બઢાય, એમાં એ સિલાઈ કઢાઈ કમ્પ્યુટર પ્રશિક્ષણ બ્યુટી પાર્લર કે ટ્રેનિંગ એલા દે કે મહિલા મલ્લા મજબૂત બનાવાથી અવ સરકાર દ્વારા મહિલા મલ્લા સિલાઈ મશીન દે જાથી. આજ કે નારી કે કાબખાન